પણ હ્યારી આ કાર્યક્રમ હુણવાવાળી મારી સગળી મહિલા બહેનોની આપણી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને કમ્મા ગણીસા ને આપણા એન પસંદીદા કાર્યક્રમે માયને આપ સબારો સ્વાગત કરાહા ને રોજરી ભાતી આજે બી મેં આપણે સામને આયા ને સાથે સાથે આપણે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાણો મેં લેન આઈ ગયા હા તો મારી બહેનો આપા રોજ એન ટેમ માટે મિલાહા ને ઘણી હારી વાતા બી કરાહા તો મારી સગળી મહિલા બહેનો આજે બી આપા આપણે એન પસંદીદા કાર્યક્રમે માયને ઘણી હારી વાતા બી કરાલા ને એને સાથે સાથે આપ સભાને રોજરી ભાતી મીઠા મીઠા રાજસ્થાની ગીત બી હુણાવોલા તો મારે ગાવારી સગળી લુગાઈઓને મારી બહેનો આજે આપા આપણે એન પસંદીદા કાર્યક્રમે માયને વાતા કરાહા મોહરા છાલા ઠીક કરવારા ઘરેલું ઉપાય રે બારા માય તો મારી સખીઓ મોહરે છાલોની ઠીક કરવારે વાસ્તે નમક રે પાણી શું ગરારો કરનો ને છાલો માટે શુદ્ધ સહદ યા પચે નારિયેલ તેલ લગાણો ઓર બર્ફ રે ટુકડાની મોહમાય રાખણો સબસુ અસરદાર ને ઘરેલું ઉપાય હોવે હે એ ઉપાય દર્દ કમ કરે હે ને સંક્રમણની રોકે હે ઓ ઘાવની જલ્દી ભરે હૈ

આપા ઘરેલું ઉપાયની આજમાવીન આપા મુહરે છાલો છું જલ્દી રાહત પા શકહા. એમાં પહેલો હે દર્દ ઓર સુજમ કંગ કરવાવાલા ઉપાય. એમાં પહેલો હે ખારો પાણી રો ગરારા. આપા એક ગિલાસ ગુનગુના પાણીમાંય આધો ચમચ નમક મિલાવા. પછી એની 30 મિનિટ તક મુહમાંય ઘુમાવા. પછી ચૂક લેવા. એડો આપા દનમાંય 3 થી 4 બાર કરા. ઇન્સુ મુંહ લે છાલો શું રાહત મિલે હે. દૂજો હે બર્ફ રો ઇસ્તેમાલ. મુહરે છાલો માતે બર્ફ રો ટુકડો લગાવા શું ઉન જગ્યા માતે સુન વે જાવે હે. જીન્સુ તેજ દર્દ ઓર જલન માય તુરંત રાહત મિલે હે. ત્રીજો હે બેંકિંગ સોડા રો પેસ્ટ. આપા એક ચમચ બેંકિંગ સોડા માય થોડો સો પાણી મિલાવીને ગાઢો પેસ્ટ બનાવા. પછી એની છાલો માથે લગાવા. ઓ પેસ્ટ મુહરે એસિડની સંતુલિત કરે હે. દૂજો હે એન્ટિસેપ્ટિવ ઓર પ્રાકૃતિક ઉપચાર. એમાં પહેલો હે શહદ. શહદમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવે હે ને મુહરે છાલો માથે સીધો શહેદ લગાવાશું છાલા જલ્દી ઠીક હોવે હે. એમાં દૂજો હે નારિયેલ તેલ. નારિયેલ તેલ રે એન્ટી ઇમ્પ્લેમેન્ટરી ગુણ જલનની શાંત કરે હે ને આપા નારિયેલ તેલની મોહમાંય રૂઈરી મદદ શું એની છાલો માથે લગાવા. ત્રીજો હે હલ્દીરો લેપ. આપા હલ્દી પાવડરમાંય થોડો સો પાણી મિલાવીને પેસ્ટ બના લેવા. પછી છાલો માથે લગાવા ને એની હલ્દી ઘાવની ભરવામાંય રામબાણ માની જાવે હે. ત્રીજો હે આયુર્વેદિક ઓર હર્બલ નુસ્ખા. એમાં પહેલો હે અમૃદરી પત્યા. અમૃદરી તાજા ને કોમલ પત્યોની ચબાવા યા પછી એની પીસીને લગાવા શું મોહરા છાલા જલ્દી ઠીક વે જાવે હે. દૂજો હે મુલેઠી. મુલેઠીરો ચૂર્ણની શહેદમાંય મિલાવીને છાલો માથે લગાવા શું આરામ મિલે હે ને મુલેઠી આપણે એન્ટી ઇમ્પ્લેમેન્ટરી સૂજનરોધી ઓર હિલિંગ ગુણોરે કારણ મુહરે છાલોરે વાસ્તે એક ઘણો અસરદાર ને પ્રાકૃતિક આયુર્વેદિક ઉપાય હે. ઓ છાલોરે દર્દની કમ કરવામાંય ને ઉની જલ્દી શું ઠીક કરવામાંય મદદ કરે હે. ત્રીજો હે એલોવેરા જેલ. એલોવેરા પત્તો શું તાજો જેલ નિકાલીને છાલો માથે લગાવા. એની ઠંડક શું સૂજન કમ હોવે હે ઓર ઘાવ જલ્દી ભરે હે. મુહરા છાલા શું રાહત પાવારે વાસ્તે એલોવેરા જેલ ઘણો પ્રભાવી ઓર પ્રાકૃતિક ઘરેલું ઉપાય હોવે હે. એને એન્ટી ઇન્ફ્લેમેટરી સૂજનરોધી ઓર એન્ટી બેક્ટેરિયલ ગુણ છાલોરી સૂજન જલન ઓર દર્દની કમ કરે હે ઓર ઉની તેજી શું ઠીક કરવામાંય બી મદદ કરે હે. ચોથો હે શહદ ઓર નારિયેલ તેલ. શહેદમાંય રોગાણુરોધી ગુણ હોવે હે ને આપા સાપ ઉંગલી યા પછી રૂઈરી મદદ શું મુહરે છાલો માથે થોડો સો શહેદ લગાવા. એ શું છાલો માંય રાહત મિલે હે. ત્રીજો હે નારિયેલરો તેલ. નારિયેલ રે તેલમાંય સૂજનરોધી ગુણ હોવે હે ને રૂઈમાંય નારિયેલો તેલ ભીગોવીન છાલો માથે લગાવા ને એની રાતભર લગાવીને રાખા તો છાલો માંય આરામ મિલે હે. ત્રીજો હે હલ્દીરો પાણી. હલ્દી એન્ટિસેપ્ટિવ હોવે હે ને આપા એક ગિલાસ ગુનગુના પાણીમાંય આધો ચમચ હલ્દી મિલાવા. ઇન્સુલિનમાંય 2 બાર કુલ્લા કરવાશું છાલોની જલન ઓર દર્દમાંય રાહત મિલે હે. ને સખીઓ આપા વાતો તો યુંય જારી રાખેલા પણ આપણી વાતારે વચરે માયને આપ સવારો મનોરંજન કરાવો ઇન રાજસ્થાની ગીત શું તો સખીઓ આપા હુણો રાજસ્થાની ગીત ને એને સાથે સુનો જરૂરી સંદેશ.